આપ 100.4 FM આકાશવાણી બરેલી પર ધરમ કરમ ફિલ્મ કા વો ગીત જિસે આવાઝ સી હૈ મુકેશ ને સુના જાય કૃષ્ણા પાર્ક દિલ્હી સે સુખવિંદર સિંહ જોડા ઓર સીટી દીવાના ને બાગપર ઉત્તર પ્રદેશ કે સંજય ડેંગિયા નમન ડેંગિયા ઓર અપાર ડેંગિયા છબીલપુર ગુન્નોર સે હરવેશ અર્જિત ઓર દિવ્યાંશ આદર્શનગર મલોટ પંજાબ સે રાજ મીના યોગેશ નિવાન સૌરભ સાયના ઓર મેન્ડી શર્મા બહેડી બરેલી સે અંજુમભાઈ ખાલદા બેગમ અંબાગઢ ચોકી છત્તીસગઢ સે રિઝવાન ખાન આયશા સબિયા અનસ ઓર રેહાન કાસગંજ ઉત્તર પ્રદેશ કે પવનગોળ સુયશ આશીષ તન્મય અપૂર્વા હમીરપુર ઉત્તર પ્રદેશ કે મની રામપાલ મલખાન સિંહ સુધાંશુ ઓર હિમાંશુ દાદાબાબુ રોડ ગેડી ઝારખંડ સે મોહમ્મદ યાસીન અંજાન સાઈમા